0: მუსიკას უსმენ. შენი რადიო მომართულია თბილისში.
1: Σήμερα με σκότωσες ξανά με τα ποδιοφία.
2: FM 93.

0: მუსიკას უსმენ. შენი რადიო მომართულია თბილისში.
1: Σήμερα με σκότωσες ξανά μετά από δυο φιλιά.
0: FM 93.